0: જેવી એના માટે નિર્દેશ આપણે જેથી ખરીદી લાવે આપણને જે બતાડે છે એની હિસાબથી અગર આપણે ઘોળ બનાવીને દવાઈનું છિડકાવ કરેગા તો આ જે ખરપતવારનો જે આપણે જે દેખાવામાં આવી રહ્યો છે એના ખરપતવારનું નિયંત્રણ આરામથી થઈ જાય. કિસાન ભાઈ, દવાઈ છિડકતા સમય ભી આપણને ધ્યાન રાખવું છે કે ભાઈ જેવી દવાઈનું છિડકાવ કરે આપો એની વિગત તો આપણો મોડો જે છે એ બાંધેલો રહેવું જોઈએ. ચાહે રૂમાલ લઈ લો, ગમછો લઈ લો યા કઈ કપડું હોય એનાથી કે અગર આપણે મોડું બાંધી દઈગા તો જે હવાને માધ્યમથી દવાઈ છે એ ઉડીને આપણે મોડામાં ન જાગા, આપણે નાકમાં ન જાગા તો આપણો શ્વાસ પ્રભાવિત ન થાય. તો આની વાતનું ભી આપણને ધ્યાન રાખવું છે. દવાઈ કરવી ભૂખે પેટ આપણને ન સાડવી જોઈએ, હંમેશા ખાવાનું ખાઈને પસે સાડવી જોઈએ. ઓર દવાઈ સાડતા સમય કઈ રીતનું આપણને કઈ નશો પત્તો ન કરવો જોઈએ, કઈ બીડી હે તંબાકુ હે એ આપણને ના ખાવી જોઈએ, ના આનું કઈ સેવન કરવું જોઈએ. ઓર હંમેશા દવાઈ હોય એ સટાવી ને પછી જેવી ઘેરે આપણે એનું સ્પ્રે મશીન મેં નહીં આજે પીપળું મેં ને તો એને જે નાનો સુર ઘરને જે બચ્ચે છે એની પહોંચ થી આપણે દૂર મેં આની વાતનું બી આપણને ધ્યાન રાખવું જોઈએ. તો ખરપતવાર નિયંત્રણ બદલે આને હિસાબથી અગર કિસાન ભાઈ આપણે નિયંત્રણનું કામ અગર કરવા લાગી ગયા તો આપણી ફસલને કઈ નુકસાન ન થાય. કિસાન ભાઈઓ, વાતો તો કરી હતી પણ સમય આજનો પૂરો થઈ રહ્યો. આજે આ પલવાનજીભાઈ ની આજ્ઞા એ આજુ રામ રામ રામ રામ.
1: અભી હમારે કિસાન શ્રોતા સુન રહે થે કાર્યક્રમ ખેતી ની બાત. યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હૈ, FM 101.3 મેગાહર્ટ્ઝ પર. આઈ શ્રોતાઓ, અબ આપકો સુનવાતે હૈ આદિવાસી લોક સંગીત.